0: બરખારી ઓર બરખારી બાત કરા જણે બરખા બરસે પણ આપણો જો ઇલાકો હે એ ઇલાકે રે માયને કો મહિનો સવા મહિનો બરસ જા તો બરસ જાવે આપા કે કરાની કે સામણગા લોર આવે ઓર બાદવે જડી લાગે પણ સાગે સાગે આપારે અઠે જો માઘ રો મહિનો હોવે બી ટાઈમ બી થોડી ઘણી બરખા ઓછાયા કરે પણ અમારી જે બરખા ઉનાળી રે સાવણ બાદવે રી બી મને ચોખી બરખા આવે ઓર આપારા વાસ્તે સબસો મહેતવ બાત આ હે કે ભી બરખા રે પાણીને પરોટણો બીને ભેળો કરનો પુરાણા પારંપરિક તરીકા હે બે માહિત કર્યા કરતા હતા લેકિન આ જે વખત મને આપા બી પરંપરા યા બી પુરાણી જે તરીકો થો બીને ભૂલ ગયા હા પણ અબે આપણને જરૂરત હે કે બી તરીકે માથે પાછો આવું
1: ભાઈ ભૂલ ગયા તો કેન રો મતલબ હે સિર પર પડે જ ધ્યાન આવે ભાઈ આપણા જગા બુઝુર્ગ હા બાંક ને પાણી કા સાધન કોનિયા બહુત સીમિત સાધન
0: સીમિત
1: આજકલ તો કે ગાંવ ગાંવ મે ભી દેખા યા ટૂંટે કી નસ મોડી ઓર પાણી આ ગયો
0: પાણી આ
1: ગયો લેકિન પહેલી કી હે કે ટૂંટે આ વ્યવસ્થા કોની ઓર જકા ભી પાણી કા સાધન હા બહુત સીમિત હા ઓર બસ સીમિત સાધન કે યા તો કોઈ બાવડી હોતી કુવા હોતા યા કોઈ ઘર મે કુંડ બનાયડા હોતા તો બાસુ પૂરે સાલ આપના ઘર પરિવાર કી જકી જરૂરત હે બા પૂરી હો જાંતી લેકિન અબ ધીરે ધીરે વખત બદલ્યો ઓર આપને બે જકા ઇતના બઢિયા સાધન હા બંગ કાને આપા પીઠ ફોડલી અબ આપણને મહેસૂસ હો રહ્યો હે કે પાણી કો ખુદ કો સાધન રાખવું કિતો ઘણો જરૂરી હે ભાઈ દેખો પહેલી કહેતા કે બિરખા જ્યાદા હોતી અબ ભી બિરખા જે કી હે બસ કઠી તો જ્યાદા હો જાય કઠી કમ હો જાવે અબ કમ હો જાય બી વખત આપા કે એકના જ્યાદા હોય જે તો ઠીક હૈ આપા આપની જે બાણ ઘાલેડી હૈ આદતા જે કી બિગડેડી હૈ તો બામ મે તો અબ સુધાર કરને કી દરકાર હૈ લેકિન કેંગ મતલબ ઓ હૈ કે જે કી ટિકાઉ ચીજ હૈ સ્થાયી ચીજ હૈ ઓર કહે કરે કે દેખો પાણી પાણી બિન સબ સૂન પાણી નહીં હોય ની તો ફેર રોટી ખાય બિના આદમી દો તીન દિન કાઢ સકે પાણી બિના સરે કોની તો પાણી કા જકા ભી સાધન હૈ બે આપને ઇન પ્રકાર સુ રાખના હૈ કે આપને ઘર ગી આપને ગાંવ ગી જકી જરૂરત હૈ બા પૂરી હોતી રહે ઓર ઇન સાગે સાગે એક ચીજ ઓર ભી હૈ ઓર સરકાર કા ની પ્રયાસ ભી હો રહ્યા હૈ કે કઈ કઈ ખેત કો પાણી ખેત મે ઓર ગાંવ કો પાણી ગાંવ
0: ગાંવ મે
1: ઓર તો ઇન પીછે સોચ આઈ હૈ કે જઠે ભી બદળિયા બરસ્યા હૈ બઠે જો કો વો પાણી હૈ વો બેકાર નહીં જાવે ચાહે ગાંવ મે બરસે ચાહે આપણે ખેત મે બરસે
0: ઈ વાત સે દેખો સરકાર જ કી હે બા કેચ ધ રેન અભિયાન શરૂ કરી હે ઓર સરકાર પૂરો પ્રયાસ હે વે કે પાણી હે વો ઇન્ને બિન્ને વ્યર્થ નહીં હોવે અબ ચાહે આપણી સરકારી સ્કૂલ હે ચાહે મોટા મોટા ભવન હે યા ફિર મંદિર હે કોઈ ભી એસા સ્થાન હે જ્યાં બડા બડા ડાગળા હોવે તો ભી ડાગળે રો જો પાણી હે બિને કુંડ રે માયને ભેળો કર સકે ઓર પૂરે બરસ ભર ભી પાણીને કામે લે સકે સબસે મોટી બાત આ હે કે આપર ખેત રે માયને જકા કુંડ બનાયડા હે ખેત મન ટાંકા બનાયડા હે તો ભી રે માયને ભી પાણી ભેળો કર ઓર પેડ રે માયને તો બિને કામે લે હી સકે હે તો ઈ વાસ્તે આપણને ઈ ચીજારો ધ્યાન રાખણો ચીજે ઓર બડા મોટા શહેર મે અગર જાવા તો પાણી જકો હે બો ભૂસ્તલ જકેને કહેવા આપણ પાણીનો સ્તર હે બો ગિરતો જા રહ્યો હે તો બીને ભી પૂરો કરવા વાસ્તે એ જકા વાટર હાર્મોનિક સિસ્ટમ હે બે લાગુ હો ગયા હે ઓર લોક નિભા ભી રહ્યા હે તો આપણને ભી નિભાવણો પડશે ક્યોંકિ આવનારો વખત હે પાણીનો વાસ્તે બહુ માડો હોવેલા એ વાસ્તે બારસો આપણને ચેતણો હે ઓર એ પાણીની વ્યવસ્થાને આપણને સુધારણો હે તો સરકારો જકો અભિયાન હે કેચ ધ રેન અભિયાન એને આપણને આગળ વધાવણો હે
1: બિલકુલ ઓર इन प्रकार रे अभियान से जब आप जुड़ांगा यदि सरकार की जो सोच है वह पूरी होगी उनके सागे सागे आपने जो फसल है बंग उत्पादन जो है वो बढ़ेगा और जो मान लो कभी मान लो सूखे की स्थिति भी हो तो भी मैं किसान राहत जी है बा मिलेगी अब एक चीज मैं देखो नवे भाई एक चीज और ध्यान में आवे कि धीरे धीरे आप देख रहे हैं कि पहली मान लो कटी खारो पानी भी होता नहीं તો જલ સ્તર ઊંચો હો મીઠો તો દેખો બહુ ઊંડો નીચે જા રહ્યો હે તો એની વજહ આ હે કે દેખો બાદળિયા તો બરસે કદી કમ બરસે કદી જ્યાદા બરસે લેકિન ભી પાણીને સહેજગે રાખને કી જે આપણી કહે કે પ્રેક્ટિસ હોતી નહીં જે કે આપણે ભૂલ ગયા તો આપણે જો ભૂમિગત જલ સ્તર હે ની વો ભી બનો રહેતો લેકિન આ ચીજા કાને આપણે ધ્યાન કોન દો અરે વો પાણી અહીં